કે હુવા નૈનો કે નૈનો કે નૈનો કે વે બાવર રે મનવા લાગે. લવલી સોંગ ઓર પિક્ચરાઇઝ કિયા ગયા થા દીપિકા પદકુન કે ઉપર યે ગીત. લોગ બુનતે હૈ પ્યાર કે સપને, લોગ બુનતે હૈ પ્યાર કે સપને ઓર સપને બિખર જાતે હૈ. એક અહેસાસ હી તો હૈ યે વફા, એક અહેસાસ હી તો હૈ યે વફા ઓર અહેસાસ મર ભી જાતે હૈ. એક શુભ ઓર મુબારક દિન આપ સભી કો પેશ હૈ. ઓર હમારે હિન્દુ ભાઈ બહેનો કે લીએ આપસે યહી કહુંગી, નવરાત્રિ ચલ રહી હૈ તો એક શુભ નવરાતન હો. ઉજાલા રેડિયો કે પૂરી ટીમ કે તરફ સે આપકો આપકે પરિવાર કો એક શુભ નવરાત્રિ પેશ હૈ. ઓર યે પ્રાર્થના કરતે હૈ કે માતાજી આપકી મન કી મુરાદે જરૂર સે પૂરી કરે. સચ્ચે દિલ સે પ્રાર્થના કરને વાલે આપકે હર સપના, હર ખ્વાહિશ, હર મુરાદ જરૂર સે પૂરી હો. અગલા ગીત મેં આપકે લીએ ચલાના ચાહતી હું સજાત અલી કી આવાઝ મેં. અબ આયે ના આયે ઇધર પૂછતે ચલો, અબ આયે યા ના આયે ઇધર પૂછતે ચલો, ક્યા ચાહતી હૈ ઉનકી નજર પૂછતે ચલો. હમસે અગર હૈ તર કે તાલુક તો ક્યા હુઆ, હમસે હૈ અગર તર કે તાલુક તો ક્યા હુઆ, યારો કોઈ તો ઉનકી ખબર પૂછતે ચલો.